રાજસ્થાની ગીતારો નજરાણો ગોખળા કાર્યક્રમ લઈ હાજર હું મું આપરી રેડિયો સાથી પૂર્ણિમા વૈસા. આપ સબાને મારો ઘણો ઘણો રામ રામ સા. કાર્યક્રમ મેં બાતા ચીતા કરંગા ઔર હુણાવંગા રાજસ્થાની લોકગીત. તો શરૂ કરા આપને હુણાવા યો પહેલો લોકગીત. તો હુણો સા.

ઘણો બઢિયા એ લોકગીત હુણ્યો અને હાથે હાથે આપને એક લોકગીતો રૂણાવા. મારો રાજસ્થાનરી બાઈસારી બાથી નિરાલી હૈસા, જદીવે પહેન ઓળ સોલા શ્રંગાર કર બહાર નિકલે, જદીવે ઘડી રૂપાલી લાગે સા. તો હુણો સા આપ્યો અચ્છો સો લોકગીત સુંદર ગોરી રે.